0: હલો, ફોન પર મેં મેડમ.
1: હા, ફોન ફરમાઈશા કાર્યક્રમ.
0: હા મેડમ, તે ગાના ઐકત હતો.
1: ઐકું ના ગાના? આપણું નામ સાંગા ના.
0: કિશનધન સિંગ જારવાલ, તાલુકા વૈજપત જિલ્લા ઔરંગાબાદ.
1: હા, કાર્યક્રમમાં આપણું મનપૂર્વક સ્વાગત છે, બોલા.
0: મેડમ, તે પાનીર પાની તેરા રંગ કૈસા?
1: અચ્છા, શોર મતલબ?
0: હા
1: બર.
0: હા, તે નક્કી આવ્યો મેડમ.
1: હો, કાય ચાલે આણખીન જારવાલ?
0: કાય નહીં મેડમ, આતા શેતીચે કામ કરાયચી, પણ આતા પાઉસ પાજી ના.
1: हो, पण हे त्याच्या आधीची मशागत झालीच असेल ना.
0: नाही ना, पाऊस लागू राहिला मॅडम, अजून पावसाची गरज आहे ना.
1: गरज आहे पावसाची. हो, यावर्षी लवकर आहे मान्सूनचा पाऊस हे सांगितलेलं आहे, बघूया.
0: लवकर यायला पाहिजे, म्हणजे काम सुरू होऊन जातील.
1: नक्की ऐकूया तुमच्या आवडीचं गीत. कार्यक्रमात फोन केला त्याबद्दल धन्यवाद.